0: વાણી આકાશવાણી
1: જી હા, આપકી વાણી આકાશવાણી પે આ ગઈ હૈ. જી હા, આપકી પ્યારી સીમા રાની ઓર સીમા સતી કે સાથ પ્રોગ્રામ શરૂ હો ચુકા હૈ. મેસેજ મસાલા મિક્સ ઓર યહી કહી રહી હું મેં, નહીં જીના તેરે બિના, બિલકુલ નહીં જીના. ઓર પ્રોગ્રામ હમારા મેસેજ મસાલા મિક્સ

0: તમારી વાણી આકાશવાણી.
1: જી હા, આપકી વાણી આકાશવાણી એફએમ રેનબો 102.6 પર પ્રોગ્રામ આપકી યાદ આતી રહી લેકર આપકે સાથ હૈ આપકા દોસ્ત વીર દમન. સ્વીકાર કીજીએ મેરા પ્યાર ભરા નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ એન્ડ વેરી ગુડ ઇવનિંગ ટુ ઓલ ધ લવલી લિસનર્સ. ઓર કેસે હૈ આપ? ઉમીદ કરતા હું કે ગરમીઓ મેં થોડી સી લગ રહી હોગી આપકો કે પ્રોબ્લમ હૈ, લેકિન ગરમી કે સાથ સાથ આપકે સાથ હૈ ના આકાશવાણી એફએમ રેનબો 2400 ઘંટે આપકે સાથ રહેતા હૈ દિલ સે દિલ તક. દોસ્તો, જિંદગી હર પલ કુછ ખાસ નહીં હોતી, ફૂલોં કી ખુશ્બુ હમેશા પાસ નહીં હોતી, મિલના હમારી તકદીર મેં થા વરના ઇતની પ્યારી દોસ્તી જી હા ઇત્તફાક નહીં હોતી.